0: રેવતીઓ
1: મરજી દિલેથી
0: પાંડઈ માતા છે તાચે અડુકે છે દે અગર કવર કીગી ઓ ઓલ્ડ એજ કે લેક ટાઈમ ડે રખલી
1: સહી
0: દે ઓલે કે અગર યો ખુદ કેલ્શિયમ કમેવી
1: બિલકુલ
0: દે સર છે દે કેલ્શિયમ ખોરાક છે દે અગર બલક ઝ્યાદ કે
1: બિલકુલ
0: સહી છો
1: કમ કે કેલ્શિયમ મોજૂદ કે ના
0: ઓ મેડિસિન બોર તો દસ ઇસ્તેમાલ છે અગર કે મઝીદ નોર ઇન્ફેક્શન ને કીગી
1: જી જી
0: છે અગર ઝર તર ઝરા કવર શી ઓ દે અગર કે જખમ વી નો દે અગર બે પ્રોપર તરીકે સ સફાઈ સહી સ ડ્રેસિંગ કોલ પગારી છે સ જરાસીમ વગેરે સ અગર તે એન્ટર કીગી
1: ના
0: અગર પ્રોપર તરીકે સ સફાઈ સુતરાઈ પગાર દા
1: બિલકુલ
0: જી ઓ હોમિયોપેથિક કે દસ મેડિસિન સ્ટા છે અગર અડુ કે દુબારા છે દે અગર રિપેર કઈ
1: બિલકુલ બિલકુલ
0: દુબારા કવર કીગી ટાઈમ બા ખલી ઓલે છે દ્વિયુએ છે દ્વઝાલા ફ્રેક્ચર શેવે દા નો બ્યા બા લાઝે મન ટાઈમ ખલી ઓ દ્વેમ ક્વેશ્ચન દે દઈ દારે છે દ્વિયુએ પ સર બાને
1: માશુમદા
0: માશુમદા નો સર દર્દ છે રે અગઝાન લે બીમારી ને તા છે
1: જી જી
0: અગે પછી મુખ્તલિફ વજુહાત થી હાઈ બ્લડ પ્રેશર કે દેશી લો બ્લડ પ્રેશર કે દેશી અક્સર લે જવાનો કે દ મોબાઈલ ઇસ્તેમાલ ઝ્યાદ કે દેશી ઓ દ ખૂબ કમે છે દે અગર ડેર ઝ્યાદ કે દેશી ટેન્શન પરેશાની ડેર دوینه کمی که دیشی نورش میر مسئلی دی مختلف مختلف وجوهاتی دی سیده
1: صحیح
0: چه داسی مریض هم راشی آمونگ و تا میڈیسن نور کلا پاک بخلی
1: دیر ازی تا منکو دارسی تاسو دمرا دیتیل سر خبر کرده اللہ بلکل جی آتا سو مستم سر وی تاسو پر آنکی کالز کهو دی شئی ایس ایم ایس نگا هم اکو ولی شئی کالنگ نمبر زمونگا زن سر یاد ساته 0309-709-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85-85 جی تاسو خو
2: وعلیکم
0: السلام
2: تقریباً او بڑا خبر بندی جی دا تقریباً
1: او کار روزگار کوئی کہ نا صحیح عمر تو سمر دے
2: عمر میں تقریباً 25 کار
1: صحیح ریڈ تو وقت ڈر سے پتی میں نے خبر کی ہاں
2: مارو جی جی وڑی کے ڈر سے خبر ہی گم
1: جی جی
3: ہیلو
1: السلام علیکم
3: وعلیکم
1: السلام نام سدا
3: سعد
1: سعد سبق ہوئے کہ نا کم کلاس کے نظم پوئمز نعت ڈیرے مند کو ساتھ دزن خیر دیجیے اوکے بھائی اللہ حافظ جی ڈر صرف دغه مشروم ته کال کړو ا دیدا وای چی از عمر 15 کال دی او مسله مته دادا چی لګزما پندو کې درد راځي تقریبا ریسنتلی دغه مسله راغله د شپه ګور زی کی اتر راځي چی کوم دی هوش ولې او کار روزګار چی کوم دی غا مهنت مزدوری
0: جی تا چی پندو باندې درد راتل هغه پسې مختلف مختلف وجوهات کې دی شي آیا پټو کمزورتیا ده د سره هم چرې په درد راځي د کیلشیم کمی ده د وټامینز کمی ده هغه سره هم راځي یا زیات وزن اوچت کړي ده یا زیات ګرځېدلې یا پریوتی نو مختلف مختلف وجوهات دي او چې ان شاء الله دوی راشي او مونږ ګورو نو الله پاک به خکې
1: بالکل جی ډیر زتا مننه کو ها ډاټا څه تاسو خبر کړل الله او دا ابل کم چی زمونږه بل کالرو هغه د کالز کوو هغه وای چی را د فیمیلز د زړه چکم دی د پيوم قسم رزله دړکاوی درزیږي او دغه رنګي د میل یعنی کم چی زنانه حضرات دي دغه د زړه چکم دی د پيوم منټ کې سوزله درزیږي او دغه رنګي د میل کم چی سړی دی د دوی د زړه چکم دی د پيوم منټ کې سوزله درزیږي نو کم چی زنانه حضرات دي د دوی زړه چکم دی کم داسې خواتین دي چې دغه عمر د 15 کال د 15 کال نه سیوا دي مطلب کم چی داسې دي چې هغه اډلټ وومن دي دغه زړه د شپې ته زلو نواله تر سلو زلو پوری په یو منټ کې چکم دی درزیږي.